નમસ્કાર, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આજે નિજ જયષ્ઠ વદ તેરસ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 12 જુલાઈ ઈસવીસન 2026 રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરની કેટલીક વાતો અને એમના કંઠે ગવાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ

9 જાન્યુઆરી 1934ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલા મહેન્દ્ર કપૂરનું પરિવાર, તેઓ નાના હતા ત્યારે જ મુંબઈ આવીને વસી ગયું. માતાના મધુર કંઠમાં ગીતો સાંભળીને સંગીત પ્રત્યે આકર્ષાયા મહેન્દ્ર કપૂર. મોટા ભાઈને પણ સંગીત પ્રત્યે પ્રેમ. તેઓ પણ કુંદનલાલ સહેગલના ગીતો ગાતા અને મહેન્દ્ર કપૂરને સંભળાવતા. નૂરજહાં અને મોહમ્મદ રફીના સ્વરમાં જુગનુ ફિલ્મનું ગીત યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ સાંભળીને તેઓ મોહમ્મદ રફીના સ્વરથી મુગ્ધ થઈ ગયા. આ મુગ્ધતા પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરના મન મસ્તિષ્ક પર જીવનભર છવાઈ રહી. પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂર વિશે વધુ વાતો પહેલા સાંભળીએ એમના સ્વરમાં જિંદગી ઓર મોહબ્બત ફિલ્મનું ગીત. ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર સી રામચંદ્ર.

પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર 5 વર્ષના હતા ત્યારે એકવાર શાળામાં વર્ગના શિક્ષકે વિદ્યાર્થીઓમાંથી કોઈકને આવીને ગીત કે અભિનય રજૂ કરવા કહ્યું. બાળક મહેન્દ્ર કપૂર ઉભા થઈ ગયા. એમણે ફિલ્મ શહેનાઈનું ગીત ગાયું, માર કટારી મરજાના અખિયાં કિસી સે મિલાના ના. શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓને તાળી પાડીને મહેન્દ્ર કપૂરને પ્રોત્સાહન આપવા કહ્યું. ત્યારથી શાળાના નાના મોટા કાર્યક્રમોમાં મહેન્દ્ર કપૂરને ગીતો ગાવા ચોક્કસ આમંત્રિત કરાતા. પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરની શાળામાં અઠવાડિયે એક દિવસ વિડીયો પ્રસ્તુતિ દ્વારા વિવિધ વિષયોનું શિક્ષણ અપાતું. એક વખત આવી જ એક વિડીયો પ્રસ્તુતિ વખતે પ્રોજેક્ટર ખરાબ થઈ ગયું. પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમારું મનોરંજન કરવા શું કરીએ. બધા વિદ્યાર્થીઓએ એકી સાથે પોકાર કર્યો કે મહેન્દ્ર કપૂરને ગીતો ગાવા બોલાવો. આ થયા પછી તો વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર ચલાવનાર ભાઈને પ્રસન્ન કરીને કહેવડાવતા કે પ્રોજેક્ટર ખરાબ થયું છે, અને આ રીતે વિદ્યાર્થીઓને પોતાના પ્રિય ગાયક મહેન્દ્ર કપૂરના ગીતો સાંભળવાનો લહાવો મળી જતો. આપણે લહાવો લઈએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં હમરાઝ ફિલ્મના ગીતનો. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ.

પાર્શ્વગાયક મોહમ્મદ રફીના ગાયનથી મુગ્ધ મહેન્દ્ર કપૂર એમની નોટબુકમાં લખતા રહેતા મોહમ્મદ રફી, મોહમ્મદ રફી, મોહમ્મદ રફી. આથી દરેક વિદ્યાર્થીઓ જાણી ચૂક્યા હતા કે મહેન્દ્ર કપૂરના પ્રિય ગાયક છે મોહમ્મદ રફી. એમાંના એક વિદ્યાર્થી મિત્રએ મહેન્દ્ર કપૂરને મોહમ્મદ રફીનું સરનામું આપ્યું. મહેન્દ્ર કપૂર તો પહોંચી ગયા એમના પ્રિય ગાયકના ઘરે. સંજોગવશાત એમની મુલાકાત પણ થઈ ગઈ. પાર્શ્વગાયક મોહમ્મદ રફીએ મહેન્દ્ર કપૂરને સંગીતનું થોડું શિક્ષણ પણ આપ્યું. સાથે સાથે બંનેના કુટુંબ વચ્ચે પારિવારિક પરિચય પણ કેળવાઈ ગયો. ભવિષ્યમાં પાર્શ્વગાયક મોહમ્મદ રફી, સંગીતકાર મદન મોહન તથા સંગીતકાર ખૈયામના સૂચનને માન આપીને મહેન્દ્ર કપૂરે ઉસ્તાદ નિયાઝ અહેમદ ખાનની શાગિર્દગીમાં શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આપણે પણ પ્રાપ્ત કરીએ મહેન્દ્ર કપૂર તથા સાથીદારોના સ્વરમાં શોલે જેવી ફિલ્મની સમાનાંતર પ્રદર્શિત થઈને લોકપ્રિય થયેલી જય સંતોષીમાં ફિલ્મનું ગીત. ગીતકાર છે પંડિત પ્રદીપ, સંગીતકાર છે સી અર્જુન.

સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પ

0: કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરના જીવનમાં એક મહત્વનો વળાંક આવ્યો એક સંગીત સ્પર્ધામાં. આ સ્પર્ધામાં નિર્ણાયકો હતા સંગીતકાર સી રામચંદ્ર, સંગીતકાર નૌશાદ, સંગીતકાર મદન મોહન, સંગીતકાર અનિલ બિશ્વાસ અને સંગીતકાર વસંત દેસાઈ. આખા ભારતના અનેક રાજ્યોમાં આ સ્પર્ધા યોજાણી અને મુંબઈના એક થિયેટરમાં આયોજિત અંતિમ ચરણમાં ચાર ગાયક તથા ચાર ગાયિકાઓની પસંદગી કરવામાં આવી. સ્પર્ધા બાદ દરેક નિર્ણાયકોનો નિર્ણય જુદો જુદો આવ્યો. વિવાદનો નિવેડો લાવવા સંગીતકાર નૌશાદે સૂચવ્યું કે આપણે આ સ્પર્ધા અહીં થિયેટરની બદલે એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરીએ અને ત્યાંના કુશળ સાઉન્ડ રેકોર્ડિસ્ટ જે નિર્ણય લે એ આપણે સૌ માન્ય રાખીએ. સૌ સહમત થયા. સ્પર્ધા ફરીથી સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં યોજાણી અને ગાયક મહેન્દ્ર કપૂર વિજયી થયા. સ્પર્ધાના પુરસ્કાર રૂપે પાંચેય સંગીતકારોએ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂર પાસે એમની એક ફિલ્મમાં એક એક ગીત ગવડાવ્યું. ગીત સાંભળવાનું આપણા ભાગે છે. મહેન્દ્ર કપૂરનું ગાયેલું અનપઢ ફિલ્મનું હાસ્ય ગીત સાંભળીને ગંભીર પ્રકૃતિના સંગીતકાર મદન મોહન પણ મલકાઈ ગયા હતા. સાંભળીએ જાનિસાર અખ્તરનું રચેલું આ ગીત.

સંગીત સ્પર્ધાના વિજેતા મહેન્દ્ર કપૂરને પુરસ્કાર રૂપે સંગીતકાર સી રામચંદ્રએ એમની ફિલ્મ નવરંગમાં ગીત ગાવા આમંત્રિત કર્યા. ગીત હતું આશા ભોસલે સાથે યુગલ ગીત આધા હૈ ચંદ્રમા રાત આધી. રેકોર્ડિંગ વખતે મહેન્દ્ર કપૂરનો અવાજ એટલો પ્રભાવશાળી નહોતો લાગતો જેટલો સંગીતકાર સી રામચંદ્ર ઇચ્છતા હતા. અનેક પ્રયાસો બાદ એવી પરિસ્થિતિ સર્જાણી કે તેઓ મહેન્દ્ર કપૂર પાસે ગીત ન ગવડાવી શકે. મહેન્દ્ર કપૂર પણ એમનું પ્રથમ રેકોર્ડિંગ હોવાને કારણે વારંવાર ગીત ગાઈને હિંમત હારી ચૂક્યા હતા. એટલામાં એક સહાયકની નજર પડી કે મહેન્દ્ર કપૂર જે માઇક પરથી ગાઈ રહ્યા હતા એ રેકોર્ડિંગ મશીનમાં જોડ્યું જ ન હતું અને એમનો થોડો એવો જે અવાજ સંભળાઈ રહ્યો હતો એ ગાયિકા આશા ભોસલેના માઇકમાંથી આવી રહ્યો હતો. પૂરતી તપાસ અને તૈયારી બાદ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરનું સર્વપ્રથમ રેકોર્ડિંગ સફળતાપૂર્વક સંપન્ન થયું. આપણે સાંભળીએ નવરંગ ફિલ્મનું મહેન્દ્ર કપૂરના કંઠે ગવાયેલું એકલ ગીત. ગીતકાર છે ભરત વ્યાસ.

સંગીત સ્પર્ધાના વિજેતા રૂપે મહેન્દ્ર કપૂરના સ્વરમાં પ્રથમ રેકોર્ડિંગ થયું સી રામચંદ્રના સંગીત દિગ્દર્શનમાં નવરંગ ફિલ્મના ગીતનું. પરંતુ સિનેમાઘરના પડદા પર આવી સંગીતકાર નૌશાદના સંગીત દિગ્દર્શનમાં મહેન્દ્ર કપૂરે ગાયેલું સોહની મહિવાલ ફિલ્મનું ગીત ચાંદ છુપા ઓર તારે ડૂબે રાત ગઝબ કી આઈ હુસ્ન ચલા હે ઇશ્ક સે મિલને જુલ્મ કી બદલી છાઈ. 6.5 મિનિટ લાંબુ ગીત, 100થી વધુ વાદક વૃંદોની હાજરીમાં મહેન્દ્ર કપૂર ગીત ગાઈને ઇચ્છિત પરિણામ આપી શકે એ માટે 7 દિવસ સુધી સંગીતકાર નૌશાદે ગાયક મહેન્દ્ર કપૂર પાસે અભ્યાસ કરાવ્યો.

સાતમા દિવસે સંગીતકાર નૌશાદે ગાયક મહેન્દ્ર કપૂરને કહ્યું કે કાલે રેકોર્ડિંગ વખતે તમે મારું માન રાખી લેજો. પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર દ્રવીભૂત થઈ ગયા. એ રાત્રે એમને ઊંઘ ન આવી. સંગીતકાર નૌશાદે રેકોર્ડિંગ થિયેટર આખા દિવસ માટે રાખ્યું હતું, પરંતુ ગુણવાન ગુરુજનોના આશીર્વાદ અને પૂરતા અભ્યાસના પરિણામ રૂપે ગીત 3 કલાકમાં રેકોર્ડ થઈ ગયું. સાંભળીએ કારકિર્દીના પ્રારંભમાં જ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરે ગાયેલું આ પડકારરૂપ ગીત.

રેકોર્ડ થયું હતું ત્યાં નિર્માતા દિગ્દર્શક યશ ચોપડા એમના ગીતનું રેકોર્ડિંગ કરવા પહોંચ્યા. મહેન્દ્ર કપૂરના ગાયનથી પ્રભાવિત સાઉન્ડ રેકોર્ડિસ્ટે યશ ચોપડાને સોહની મહેવાલ ફિલ્મનું ગીત સંભળાવ્યું. યશ ચોપડા પણ પ્રભાવિત થયા. એમણે એમના મોટા ભાઈ બી આર ચોપડાને કહ્યું કે આપણી આવનારી ફિલ્મ ધૂલ કા ફૂલમાં પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂર પાસે ગીત ગવડાવીએ. યશ ચોપડાનો પ્રસ્તાવ બી આર ચોપડાએ અને ફિલ્મના સંગીતકાર એન દત્તાએ વધાવી લીધો અને પછી ફિલ્મ ધૂલ કા ફૂલથી પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂર બી આર ચોપડા અને યશ ચોપડાના માનીતા ગાયક બની ગયા. આપણે સાંભળીએ એન દત્તાના સંગીત દિગ્દર્શનમાં બી આર ચોપડાની ફિલ્મ ધર્મપુત્રનું ગીત. ગીતકાર છે સાહિર લુધિયાનવી.

પાર્શ્વગાયક મુકેશ ઉપરાંત મહેન્દ્ર કપૂર પણ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા મનોજકુમારના પાર્શ્વગાયનનો સ્વર હતા. આ અભિનેતા અને પાર્શ્વગાયકને ઉપકાર ફિલ્મના દેશભક્તિ ગીત મેરે દેશ કી ધરતી, સોના ઉગલે ઉગલે હીરે મોતી બદલ અપાર લોકપ્રિયતા મળી. ફિલ્મ ઉદ્યોગમાં એવી એક પરંપરા છે કે જે અભિનેતા, ગીતકાર, સંગીતકાર અને ગાયકની જોડી સફળ થાય એમનું મહદ અંશે વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. ઉપકાર ફિલ્મના ગીત ગુલશન બાવરાને સ્થાને ફિલ્મ પૂરબ ઓર પશ્ચિમમાં ગીતકાર ઇન્દિવરના ગીતથી ફરીથી અભિનેતા મનોજકુમાર અને પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરે સંગીત પ્રેમીઓના દિલ જીતી લીધા. બંને ગીતોને સંગીતથી શોભાવ્યા સંગીતકાર કલ્યાણજી આનંદજીએ. રજૂ કરીએ છીએ મહેન્દ્ર કપૂરના કંઠે ગવાયેલું પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું દેશભક્તિ ગીત.

Namastani. શ્રોતા મિત્રોને દીપ્તિ વંકાણીના નમસ્કાર. શ્રોતા મિત્રો, રામાયણમાં રામ ભગવાન પોતાના પિતાના માત્ર એક વચન ખાતર રાજકાજ બધું જ છોડી વનવાસ સ્વીકારે છે અને ત્યારથી કહેવાયું છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તો મિત્રો, આ વચન એટલે શું? આપણા આજના કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ આ વચનો છે, જેને આપણે ગુજરાતીમાં કોલ, પ્રતિજ્ઞા અને હિન્દીમાં વાદા, કસમ જેવા ઘણા શબ્દોથી ઓળખીએ છીએ. આ શબ્દો ભવિષ્યની આશાઓ પણ છે અને ભૂતકાળની યાદો પણ છે. વચનો પૂરા કરવા માટે જ હોય છે, માટે તે આશા છે. પરંતુ તે પૂરા ન થાય ત્યારે દર્દભરી યાદો બની જાય છે. અને હિન્દી ફિલ્મોમાં આ બંને પરિસ્થિતિઓમાં લખાયેલા ગીતોનો ખજાનો છે. પરંતુ આજના કાર્યક્રમમાં આપણે માણીશું આશાઓ અને ઉમેદો ભરેલા વચનો, એવા ગીતો જેમાં ઉજળા ભવિષ્યનો સાથ હોય, હાથોમાં હાથ નાખી ફરવા માટેનો સંગાત હોય અને સોનેરી જીવનનો આગાઝ હોય. આવો સાંભળીએ ફિલ્મ યે વાદા રહામાં કિશોર કુમાર અને આશા ભોસલેનું યુગલ સ્વર. ગુલશન બાવરાના શબ્દોને સંગીત આપ્યું છે આર ડી બર્મને.

રાહ પર જ્યારે ગમતી વ્યક્તિનો સાથ મળે ત્યારે જીવન સ્વર્ગ બની જાય છે, કપરી પરિસ્થિતિ પણ સરળ બની જાય છે અને અઘરા પડકારો પણ પસાર થઈ જાય છે. બસ જોઈએ છે એક ગમતી વ્યક્તિનો હાથ અને તેનો જીવનભરનો સાથ. અને એટલે જ કહેવાયું છે કે તું સાથ હો તો કટ જાતા હૈ સફર આસાન, તું સાથ હો તો કટ જાતા હૈ સફર આસાન, વરના મંઝિલ ભી લગતી હૈ કિસી વીરાન રેગિસ્તાન. આવો સાંભળીએ ફિલ્મ હમરાઝમાં ભવિષ્યના સુંદર સપના સજાવતા વાયદાઓ અને વચનો આપતું ગીત. શબ્દો સાહે લુધિયાનવીના અને સંગીતકાર રવિ, સ્વર છે મહેન્દ્ર કપૂરનું.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો સમય સાંજના સથવારે કાર્યક્રમ યે શામ મસ્તાની. આ કાર્યક્રમમાં આજે આપણે વાતો કરી રહ્યા છીએ જીવનભર સાથ અને સંગાથ માટે આપેલા વચનો વિશે. એવા હિન્દી ફિલ્મ ગીતો જેમાં સુંદર ભવિષ્ય સજાવતા વાયદાઓ હોય, જીવનમાં એકબીજાનું મહત્વ હોય અને આ વચનો પાળવા માટેનો નિશ્ચય હોય, હઠ હોય, જીદ હોય. આવો સાંભળીએ ફિલ્મ કસમે વાદેનું આવું જ એક ગીત, જેમાં જન્મો જન્મના સાથી બનવાના કોલ છે. આ કોલ આપતા શબ્દો લખ્યા છે ગુલશન બાવરાએ અને આરડી બર્મનના સંગીતમાં સ્વર સાથી છે કિશોર કુમાર અને લતા મંગેશકર. ફિલ્મ છે કસમે વાદે.

શ્રોતા મિત્રો, વચન શબ્દ તો છે માત્ર ત્રણ જ અક્ષરનો અને તે પણ કાના માતર વગરનો. તેમ છતાં સંબંધોની ઇમારત પોતાના પર ઊભી કરી દે છે. આ શબ્દ જે હૃદયના ઊંડાણથી નીકળે છે, એક સંબંધ જે કહે છે કે હું હંમેશા તારી સાથે જ રહીશ, અને આ વાક્ય પર આખું જીવન પસાર થઈ જાય. આ વાક્ય બોલનાર માતા હોઈ શકે, પિતા હોઈ શકે, ભાઈ બહેન કે મિત્ર પણ હોઈ શકે, પરંતુ આ એક જ વાક્ય સંબંધોમાં વિશ્વાસનું દિવેલ પૂરે છે. આખી દુનિયા અને ગમે તેવી પરિસ્થિતિ સામે ઊભા રહેવાની તાકાત આપે છે, પરંતુ જ્યારે સંબંધોની શરૂઆત હોય, પ્રેમીઓ ભવિષ્ય માટે કોલ આપતા હોય, ત્યારે તેમાં થોડી મસ્તી, મજાક અને છેડછાડ પણ હોય છે. આવી જ મીઠી છેડછાડ સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલસ્વરમાં. મસ્તીભર્યા શબ્દો લખ્યા છે સાહિલ લુધિયાનવીએ અને સંગીત આપ્યું છે આર ડી બર્મને. ફિલ્મનું નામ છે આ ગલે લગજા.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાતો કરી રહ્યા હતા સુંદર સ્વપ્ન નગરી સજાવતા વાયદાઓ અને વચનો વિશે. પરંતુ હવે આપણા કાર્યક્રમનો સમય પણ સમાપ્ત થવા આવ્યો, તો આપણી વાતોને અહીં વિરામ આપીએ. નવા શબ્દોની સંગાથે ફરી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત દીપ્તિને અનુમતિ આપશો. જતા જતા એક વચન શ્રોતા મિત્રોને અમારા તરફથી પણ. યે વાદા હૈ હમારા ના છોડેંગે કભી સાથ તુમ્હારા, યે વાદા હૈ હમારા ના છોડેંગે કભી સાથ તુમ્હારા, જો ગયે તુમ હમે ભૂલ કર કહી લે આયેંગે પકડ કર હાથ તુમ્હારા. શ્રોતા મિત્રો, રજા આપશો. નમસ્કાર.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. રાત્રિના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ

0: scoring 113 runs. And that is the end of this news bulletin.
1: FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીંયા સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.